મારી આત્માનું શાંતિ બક્ષોજી, કૃપા કૃપાજી મેર કરો. યુનવા છે કોમનું ખાસ સંબંધનું એક તત્વ આપ્યા આજે બક્ષી કારણ કે સતન રોજદાર બક્ષો ચાંદના જોડો માનતા બાર બક્ષી અદા કરો જી. ગુરુ ગ્રી દૂર દુરાડે કરાંતે બેઠી લાઈવ કરતા કીધું શરમ કરીને સારી સંગતન હાલ જે પ્રવાહ કરો કરજે લે ખેલાવો તારા બક્ષી કીધી સંગતન તો બક્ષી ને સંગત આપણે ચાંદ ધન્યવાદ કર દે શુક્રિયા અદા કર દે બેહંત માયા ઓનલાઈન ગુરુકારનું ગુરુકાર સેવા સંગતદાર સંગતા માયા પેટા કરી ચરણ પ્રવાહન કરો બક્ષર તમને કમાઈયા સબલ કરો કાર્યવાદ વધતા સાફ સંગતનિયા શુભકામના સર્વદ પૂર્યા કરો જી. તાર મેર કરો સેવા પ્રવાહન કરો પૂર્ણ જોગાઈ ભાઈ બક્ષો પેતૃકુ નમી બક્ષી કાર્ય ભરણ આજે શામે કથા કીધું ભાઈ રમતા વાસી આગા બક્ષો રહે કાશો આર કે ચરણ ધનવાદી બનાવો શ્રે પ્યારે મેરો જેને બનાવતા નામ જતો આવ્યા નાનક નામ ચડદી કળા તેરે પાણે સર્વાદા ભલા. વાહેગુરુ જી કા ખાલસા.